0: 您过干么啥？
1: 过干么啥了？
0: 那现在看什么呢？
1: 成都啥了？
0: 您说成都哪些吧？跟您呢？
1: 哪个你接？
0: No, no. Kitani zina chuna cha ina chiti shubhe samdo chari la geta nambe le wang shibdi soya pinyo ina. Le? No,
1: da.
0: No, kitani ki sheba di sheba sha kumdo de chin yao sha mebda kitani ki gamyo di sunge chit shikyo ro na la. Da ji, ayu panam zon,
1: wane yang shio rongzo shio yuwe, bala ta amla gu nila paya yin la.
0: No, no, ni se.
1: ને
0: સુંશે જ
1: તંગના
0: ટીગરે બેલા લો સુંશે ખરી ના હં
2: લોસાં રજીલા તંગનંગે આમે સંબા તંગને ટીગરે બેલા આમે સંબા આને લિસે લો લો તમજીશ નરો નાલા જીક તીન તીન